0: ཁལ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ཁ་ tōn būchā tīgī dō tā nyāng tō tā nā kāwū chū tā tā tā chā rū rē sā. Chā nī tā nā mō tā sēn jī sī lā sā bā sā rā kā tā wū ngū lēn xē dū tā būchā tīgī kā nō nā dzū nī nā yī mō būchā pā mā lā ngū yā sī rē sā. Tā yā tā wū ngū tō sī bā tā nyāng tō tā nā būchā tī tā wū ngū lēn xē dū nī nā yī mō būchā lā ngū yā sī rē sā. Tā yā mā yī tā lā nā yī mō būchā ngū yā sī bī tā nā nī sā tā rī jī yā rē sā. Sō nī nā ઉલા રેને જે નિયે થુમા શેસાયા ઉલા જન જાશતા લોય યિંહે જો ચિમી સબાતા બનાંગ કહોલી છબા છબા ઇમ્બી સસ લોચે ગુને રે જા પોલા બોયરેસ લોચે કે નેલા સબતે લી મલા પોલા બોયરેસ દેન સદી કલુ ગંજોં તો યો મરોં વાગે નિદે સોમા દેજી નિદે યબા દેના કલુ શર મેસે રાને રાણ ગોબા યાના નેગી જીતો જો સે જેરેસ ખાલે રોંગ પ મે જાબાઈના રોને રોણ ગોબા ને જ ફાટા દો ના યાસ છંગ ગોલી કે નિંખા યરેલા તે નેગી જેદો દો નો નિંખા યરેસ દીશે તા નસો કે ખાલે ગંજોં તો પિંજ મે બતા રાની કે ચંરા છોટીલા તો ના દે દે શે ગોરેસ તે એજી ને દે યતી થોની તે ના ખાલે ગંજોં તો યોબાઈના મેજે નવામાસે રાનીલા નવાયેવાગે નિદિંતલીકી થોંગદોસ તે ઇનસાદે કલે ગંજોંતો મોયોવા તેલા જેજાશે ગોસ દીના કલે ગંજોંતો મોહોબા રાનીલ ક ચાંડા છુદીલા તોનાશે ગોબા દીશ શ્યાલા ના થાહી થોમીજે છેગે ગોર્તલેજી હ્યોજે ઇન્સ તા શોલો નિંતો ngalo la na so jyo shibi chungge thahi thoma so jyo shibi do shibale ngobata na thahi ge chegi dikere se na junde ge mata me nyangka sombi thahi thoche de na ja du ne shu li chung go bata da tha tho wa se ge nan ju ge gi hi na tha tho wa de na ja du ne shu li chung go res thahi ma wi chegi de na da tha ma de zon ro go de na ja chu li ma wa ta ya ma na ja chu yin pa de ri gi go res ta tha shi tho wa se de chi de je la tha shi tho wa ne se re se na ta tha shi da ji se de tha shi thon jo gu bi je ma shi bi mo tha shi tho wa ne de tha shi ma ma ta ya che do mi de ma ze wi ni su de ni ga so bi tha shi de na ni ga so bi ta tha shi tho wa de na ja du yu ji li chi wa ta ya na ra zu yin ba ya na ra zu ma se che se na ye yi na ja du yu ji li tho wa yin ga ju chu ki sa rin de li do ya ma na ja du yu ji ta ta yin ba de de yin ba ta ni ga je ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེན ཁྱེ 대신에 다시 토와디 자디 주주리 토와다 야무나 자디 주주랑 소인바 마와디나 구주리 토와다 야무나 구주인바 딘디 그 딘케나 더 다시 주네데 딘케와 딘데제레스 다 다시 토와게 내가 너바 조어데 친리지 오르스나 인강다 레비 차자 기마 이미 묵자 아 지나 뉴션 테바 마세 인강다 레비 차자 Kema, demi mikza lasa ba tenrila nushun teres. Tena, dema se jega, tong jega, chashin nubati jegin dung rurasa. Tsai chena wangbo, 我们现在说的，厕所在乡里边也是，他厕所在乡里面，我这个他拆迁拖的，那个的还讲个人家拆迁不人家的，全都拆迁马家里个面的，全都拆迁的这得了多。这边面呢，做没得定居，什么定居，拉萨巴的那个，那个面的，忙不的的定居，拆迁多的了，还讲个啥啥些个就的那些的。
1: 他拆迁土的那个年代的呢，早期的是呢，我们的年代七七十岁退马的是，实际上呢，就叫我妈是，年代改变没有的，伢那那边洗手没都变，年代的从没的厕所解决的是，拆迁土完了，军都土的年代清理掉的是呢，在那这里我是话的，年龄我有过啊，说你是哪些吧，一年呢三十了吧，俺年呢二八几都退没多吧，俺三六再几都年没多吧，这个年代退休的是，这个年代退休呢拆迁土的年代。
0: 비다 준도니 제 사사시 딱지시 다시 말동하게 메일 아서 받더니 준도 동지 되게 챔버레스